શ્લોક પહેલા પહેલા દુધારુ સ્વરૂપ પ્યાજા સ્થાવણ હોય તું કરતા કરના મેં ના આવ્યું કરી ના હોય.